0: મને ઉનન મલા લખ
1: રાત કઈ સલામત સારા રેનો મને ઉનન યસ
0: લામ ના સારા કા ઇનન વોવો
1: સ્ટેમિસ વોવો ફા તાયર મફાદ ન તુંગા તેઓ
0: સાન વે તેઓ
1: તેઓ નામ ને ઓ નામ ઓએ તે ના તુમ કામ ફિઝાના તવારિયાન તિન તિન કે ફુન ફાનો વાનેકો
0: એને લાન ફાઈતાના વાઝરુ ઇનન તેના સાકન
1: tsy afaka malazany kosa fa nivalo ny fitiliana ihany no afaka mamalazana ry rado a fa ny fahitako azy aloha dia tsy zavatra sarotra e fikorotanana anaty fotsiny no any faniry kanefa miankina betsaka amin'ny tahiry ny fanafodiny izany eny e izy roa mihitsy moa izany
0: eny e miankina amin'izy roa tokoa moa izany ko ny faniry aloha tsy dia haiko loatra e fahitahiry hitako ny fomba firesany eo fa mivavaka ho azy roa ngamba ny azoko atao e
1: Nasaiko miverina aloha izy afaka tapa-bolana e ho hitantsika eo indray ny toy any